0: જા.
1: પેમેન્ટ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. RBI કહે છે,
0: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
2: બીજ સુકૂન કી લહેર, સુરીલે સંગીત કે સાથ કાર્યક્રમ ચિત્રલોક મે બહોત બહોત સ્વાગત આપ સભી કા. આજ ઇસ કાર્યક્રમ મે આપકે સાથ હું મેં રાજુલ, ઓર શરૂઆત કર રહે હૈં જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મ કે ઇસ ગાને સે. ડોમિનિક સેરજો, લોય મેન્ડોસા ઓર ક્લિન્ટન સેરજો કી આવાઝે હૈં.

ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિવિધ ભારતીનું આ રાજકોટ કેન્દ્રથી અત્યારે સવારના 9 થયા છે. રજૂ કરીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ ID પ્રૂફ આપવું ફરજ

0: જી આચી, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેસ વાપરી નહીં શકે.
1: બરાબર.
0: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. અને હવે ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.
5: जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी.
6: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं. वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया.
5: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है. पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका, 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.
4: चित्रलोक कार्यक्रम में आइए अब आपको सुनवाते हैं केदारनाथ फिल्म का गाना देव नेगी की आवाज में. गीत लिखा है अमिताभ भट्टाचार्य ने और धुन बनाई है अमित त्रिवेदी ने.

0: વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: નમસ્તે, મેં હું અમરકાંત.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ જાણીતા ગાયક અને અભિનેતા કિશોર કુમારની કેટલીક વાતો અને યોડલિંગ શૈલીમાં એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ. યોડલિંગની લલકાર કિશોર કુમાર. આપણે જેમને કિશોર કુમારના નામે ઓળખીએ છીએ એમનું સાચું નામ હતું આભાસ કુમાર ગાંગુલી. 4 ઓગસ્ટ 1929 રોજ મધ્યપ્રદેશના ખંડવામાં માતા ગૌરીદેવી અને વકીલ પિતા કુંજીલાલના ઘરે જન્મેલા આ આભાસ કુમારના બહેન સતીદેવી, મોટા ભાઈ અશોક કુમાર અને નાના ભાઈ અનુપ કુમાર. આભાસ કુમાર એટલે કે આપણા કિશોર કુમાર જ્યારે ઇન્દોરમાં કોલેજનું શિક્ષણ મેળવી રહ્યા હતા ત્યારે એમના મોટા ભાઈ અશોક કુમાર મુંબઈમાં હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. મોટા ભાઈને જોઈને તેઓ પણ ફિલ્મો તરફ ખેંચાયા અને 1946 ફિલ્મ શિકારીમાં અભિનય પણ કર્યો. નિસંદેહ કાર્યક્રમમાં ગાયક અને અભિનેતા કિશોર કુમાર વિશે વાતો થશે ઘણી. અત્યારે તો સાંભળીએ એમના કંઠે યોડલિંગ શૈલીમાં ગવાયેલું ગીત. ગીત રચના શૈલેન્દ્રની, સંગીત રચના શંકર જયકિશનની, ફિલ્મ ન્યૂ દિલ્હી.

મોટા ભાઈ અશોક કુમારના પગલે કિશોર કુમાર મુંબઈ પણ પહોંચી ગયા, ફિલ્મોમાં પણ પહોંચી ગયા. એમને અભિનય કરતા વધારે રસ હતો ગીતો ગાવામાં. પરંતુ અશોક કુમાર ઇચ્છતા હતા કે કિશોર કુમાર અભિનેતા તરીકે કારકિર્દી બનાવે. મોટાની

કુંદનલાલ સહેગલની ગાયન પ્રતિભાથી પ્રભાવિત અને એમના પ્રશંસક કિશોર કુમાર એમની જ નકલ કરતા હોય એ રીતે ગાતા. ઉદાહરણ તરીકે સાંભળીએ ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં પાર્શ્વગાયક કિશોર કુમારે ગાયેલું પ્રથમ ગીત, ફિલ્મ છે જિદ્દી.

એક વાર અશોક કુમારના ઘરે સંગીતકાર સચિનદેવ બર્મને કિશોર કુમારનું ગાયન સાંભળ્યું અને સૂચવ્યું કે તમે કુંદનલાલ સહેગલના પ્રભાવથી મુક્ત થાઓ અને તમારી પોતાની ગાયન શૈલી વિકસિત કરો. કિશોર કુમાર આના પર ચિંતન મનન કરતા રહ્યા. એમને નાના ભાઈ અનુપકુમાર પાસેથી વિદેશી સંગીતની કેટલીક રેકોર્ડ્સ મળી. આ સાંભળતા સાંભળતા કિશોર કુમાર એક વિશિષ્ટ ગાયન શૈલી પ્રત્યે આકર્ષિત થયા. એમને આ શૈલી અપનાવી એનો અભ્યાસ કર્યો અને એમાં પાવરધા થઈ ગયા. આ શૈલી એટલે જ યોડલિંગ શૈલી. આ કાર્યક્રમમાં આ શૈલીનો સમાવેશ કરતા ગીતોના ક્રમમાં આગળ સાંભળીએ જ્વેલથી ફિલ્મની મજરૂ સુલતાનપુરીની શબ્દરચના અને સચિનદેવ બર્મનની સંગીત રચના.

નાનપણમાં રુદન તો બધા જ કરે છે, પણ કિશોર કુમારને રુદનથી જે લાભ થયો એના વિશે અશોક કુમારે કહ્યું હતું કે કિશોર કુમાર નાનપણમાં ઘાયલ થયા હતા ત્યારે 2-3 દિવસ સુધી ખૂબ રોયા હતા. આથી એમનું ગળું એટલું સરસ રીતે ખુલી ગયું, અથવા કહી શકાય કે એટલી સુંદર રીતે ખીલી ગયું, કે તેઓ મનમોહક અવાજના માલિક બની ગયા. ગાયક કિશોર કુમારની અનેકવિધ પ્રતિભામાં એક એ પણ છે કે ફિલ્મ હાફ ટિકટમાં ગીત આ કે સીધી લગી દિલ પે જૈસે કટરિયા એમણે પોતાના સ્વર ઉપરાંત એટલે કે પુરુષ સ્વરની સાથે સાથે સ્ત્રીના સ્વરમાં પણ ગાયું. જોકે આજે આપણને તો મતલબ છે યોડલિંગ ગીતોથી. આ શ્રેણીમાં હવે મજરૂ સુલતાનપુરીનું ગીત, રાહુલ દેવ બર્મનની ધૂન, ફિલ્મ છે પ્યાર કા મોસમ.

પૂરેપૂરા પૈસા લઈને જ કામ કરવા માટે જાણીતા કિશોર કુમારના અનેક કિસ્સાઓ લોકવાયકા બની ગયા છે. એમાંનો એક નિર્માતાએ અડધા પૈસા આપ્યા અને અડધા પૈસા પછી આપવાનું વચન આપીને અભિનય કરી લેવા કહ્યું. કિશોર કુમાર હાજર થઈ ગયા અડધો મેકઅપ કરીને. એમનો તર્ક હતો, અડધા પૈસા અડધો મેકઅપ. આ રીતે પૈસાનું પેકઅપ કરાવી દેનાર કિશોર કુમારને એમના કોલેજ કાળમાં ઉધાર પૈસે જલસા કરવાની આદત હતી. ઉધારીમાં પોતે તો ખાતા, મિત્રોને પણ ખવડાવતા. આ રીતે કોલેજની કેન્ટીનની ઉધારી થઈ ગઈ 5 રૂપિયા 12 આના. જ્યારે ઉધારી વસૂલ કરનાર પોકાર કરતો ત્યારે કિશોર કુમાર ટેબલ પર તાલ દેતા 5 રૂપિયા 12 આના ગીત ગાતા. આપણને જે યાદ આવે છે એ આવી જ અસરવાળું ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત છે. સંગીત છે સચિન દેવ બર્મનનું, સાથી સ્વર છે આશા ભોસલેનો અને મસ્તીભર્યું ગીત છે મજરૂ સુલતાનપુરીનું.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી
2: સુપર ફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ, આઈ એમ હિયર. તને નહીં, આને મોબાઈલ ચાર્જ કરવો હતો.
3: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
3: જોયું
4: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ.
2: હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
3: બુદ્ધુ, સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
4: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

કે અનેક અભિનેતાઓની કારકિર્દીને સફળ બનાવવામાં કિશોર કુમારના ગાયનનો બહુ મોટો ફાળો રહ્યો છે. રાજેશ ખન્ના જેવા અભિનેતાએ આનો સ્વીકાર પણ કર્યો છે અને પાર્શ્વ ગાયનમાં કિશોર કુમારના સ્વરનો આગ્રહ પણ રાખ્યો હતો. રજૂ કરીએ છીએ આ ગાયક અને અભિનેતાની જોડીના અનેકાનેક યોડલિંગ ગીતોમાંનું એક મેરે જીવન સાથી ફિલ્મનું ગીત. શબ્દકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

પંડિત ભીમસેન જોશી જેવા કલાકારનું દિલ જીતવું સામાન્ય વાત નથી. તેઓ કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતોમાં ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાએ જેવા ગીતો સાંભળતા, માણતા અને કિશોરકુમારની ગાયન પ્રતિભાની પ્રશંસા પણ કરતા. પાર્શ્વગાયિકા આશા ભોસલેનું કિશોરકુમાર વિશે મંતવ્ય છે, કોઈ 2-in-1 હોય છે, કોઈ 3-in-1 હોય છે, પણ કિશોરકુમાર 1-in-1 હતા.

0: કિશોર કુમારને 8 વાર ફિલ્મફેરના શ્રેષ્ઠ ગાયકના સન્માનથી અલંકૃત કરવામાં આવ્યા. એ 8 ગીતો છે ફિલ્મ આરાધનાનું ગીત રૂપ તેરા મસ્તાના, અમાનુષ ફિલ્મનું ગીત દિલ એસા કિસીને મેરા તોડા, ડોન ફિલ્મનું ગીત ખઈ કે પાન બનારસવાલા, થોડી સી બેવફાઈ ફિલ્મનું હજાર રાહે મુડકે દેખી, નમક હલાલ ફિલ્મનું ગીત પગ ઘુંઘરૂ બાંધ મેરા નાચેથી, અગર તુમ ન હોતે ફિલ્મનું ગીત હમે ઓર જીને કી ચાહત ન હોતી, શરાબી ફિલ્મનું ગીત મંઝિલે અપની જગા રાસ્તે અપની જગા, અને સાગર ફિલ્મનું ગીત સાગર કિનારે દિલ્યે પુકારે. દિલ્યે પુકારે કી સુના જાય એક ઓર ગીત, તો સુનિયે દો ઓર દો પાંચ ફિલ્મ કા અંજાન કા ગીત, સંગીતકાર રાજેશ રોશન.
1: તુને અભી દેખા નહી દેખા હૈ તો જાના નહી જાના હૈ તો માના નહી મુજે પહેચાના નહી દુનિયા દીવાની મેરી મેરે પીછે પીછે ભાગે કિસમેં હૈ દમ યહાં ઠહરે જો મેરે આગે આના નહી દેખો ટકરાના નહી કિસી સે ભી હારે નહી.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

0: બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. કિશોર કુમારને એમના જન્મસ્થાન ખંડવાથી ખૂબ જ પ્રેમ હતો. એમના લાઇવ શોમાં તેઓ એમનો પરિચય આપતા કહેતા, હમ હૈ કિશોર કુમાર ખંડવા વાલે. તેઓ ખંડવામાં વસવાટ કરવાની ઇચ્છા પણ ધરાવતા હતા, પરંતુ 13 ઓક્ટોબર 1987ના દિવસે, મોટા ભાઈ અશોક કુમારના જન્મ દિવસે, કિશોર કુમારને હૃદયઘાતનો હમલો થયો અને આપણે સૌ એમના મનમોહક અવાજથી વંચિત થઈ ગયા. બસ સાંભળવાના છે એમના કંઠે રેકોર્ડ થયેલા ગીતો. આમાંનું એક શંકર જયકિશનના સંગીત દિગ્દર્શનમાં, ગીત છે હસરત જયપુરીનું, ફિલ્મ છે અંદાઝ.

0: કિશોર કુમારે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું, કેટલીક ફિલ્મો એવી જેનું નિર્માણ પણ કર્યું. આમાં ઉલ્લેખનીય છે ફિલ્મ ઝુમરૂ, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, દૂર વાદીઓ મેં કહીં, બઢતી કા નામ દાઢી, શબાશ ડેડી વગેરે. અમિત કુમાર, કુમાર સાનુ, અભિજીત, વિનોદ રાઠોડ તથા બાબુલ સુપ્રિયો જેવા ગાયકોની પ્રેરણા બનેલ કિશોર કુમારે હિન્દી ઉપરાંત બાંગ્લા, અસમિયા, ગુજરાતી, મરાઠી, પંજાબી, ભોજપુરી, મલયાળમ વગેરે ભાષાઓમાં ગીતો ગાયા. શમશાદ બેગમ અને લતા મંગેશકરથી લઈને અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવી ગાયિકાઓ સાથે ગીતો ગાયા. આગળ મનોજ જ્ઞાનના સંગીત દિગ્દર્શનમાં હમ ફરિશ્તે નહીં ફિલ્મનું ગીત.
1: કિથે ચલ્લી, કુઠે ચાલ્લી, કોથાય ચોલ્લી, અરે કિધર ચલ્લી, રુક જા, રુક જા,

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમારના નામે એક એવોર્ડ અપાય છે, જેનું નામ છે રાષ્ટ્રીય કિશોર કુમાર અલંકરણ. ખંડવામાં જ્યાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં એમના નામે એક સ્મારક બનાવવામાં આવેલ છે. વર્ષ 2003 અને 2016માં ભારત સરકારે કિશોર કુમારની ટપાલ ટિકિટ બહાર પાડીને એમને સન્માનિત કર્યા છે. રજૂ કરીએ છીએ યોડલિંગ સમ્રાટના સ્વરમાં મર્યાદા ફિલ્મનું ગીત. ગીતકાર છે આનંદ બક્ષી, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.

જીવનની કેટલીક ક્ષણો એવી હોય છે જે ફરી ક્યારેય પાછી આવતી નથી. બાળપણની નિર્દોષ હસી, શાળાના મિત્રો સાથેના દિવસો, પરિવાર સાથેની ખુશીઓ, લગ્નના પ્રસંગો, તહેવારોની ઉજવણીઓ અને જીવનની અનેક યાદગાર પળો. સમય તો આગળ વધતો રહે છે, પરંતુ ફોટોગ્રાફ્સ એ સમયને રોકી રાખવાની અદ્ભુત કળા છે. આજે મોબાઈલમાં એક સ્પર્શ કરતા જ સેકન્ડોમાં હજારો ફોટા ખેંચાઈ જાય છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ફોટોગ્રાફ પડાવવો એક ખાસ પ્રસંગ ગણાતો હતો. લોકો નવા કપડા પહેરીને ફોટો સ્ટુડિયોમાં જતા, ફોટોગ્રાફર મોટો કેમેરો ગોઠવતા, લાઈટ ગોઠવાતી અને પછી કહેવામાં આવતું, જરા સ્થિર રહેજો, હસો, અને પછી થતી એક યાદગાર ક્લિક. એ સમયે ફિલ્મ રોલ વાળા કેમેરા હતા. એક રોલમાં મર્યાદિત ફોટા પડતા, દરેક ફોટો ખૂબ વિચારીને લેવામાં આવતો. ફોટો પડાવ્યા પછી તરત

જોવા મળતો નહીં, દિવસો સુધી રાહ જોવી પડતી. જ્યારે ફોટા હાથમાં આવતા ત્યારે આખો પરિવાર ભેગો થઈને તેને જોતો. દરેક તસવીર સાથે કોઈ યાદ, કોઈ લાગણી અને કોઈ કથા જોડાયેલી રહેતી. આજે ટેકનોલોજીએ ઘણું બદલ્યું છે. ડિજિટલ કેમેરા આવ્યા પછી મોબાઈલ કેમેરા આવ્યા અને હવે તો સેલ્ફીનો યુગ છે. પહેલા ફોટોગ્રાફર આપણા ફોટા પાડતા હતા, આજે આપણે પોતે જ આપણા ફોટોગ્રાફર બની ગયા છીએ. પરંતુ

કરી રહેતી. આજે ટેકનોલોજીએ ઘણું બદલ્યું છે. ડિજિટલ કેમેરા આવ્યા પછી મોબાઈલ કેમેરા આવ્યા અને હવે તો સેલ્ફીનો યુગ છે. પહેલા ફોટોગ્રાફર આપણા ફોટા પાડતા હતા, આજે આપણે પોતે જ આપણા ફોટોગ્રાફર બની ગયા છીએ. પરંતુ સાધનો બદલાયા છે, ફોટાની કિંમત બદલાઈ નથી. એક તસવીર આજે પણ હજારો શબ્દો કરતા વધારે વાત કરી શકે છે. ક્યારેક વર્ષો જૂનો ફોટો હાથમાં આવે અને આંખો સામે આખો સમય જીવંત થઈ જાય. તસવીરો માત્ર ચહેરા સાચવતી નથી, તે લાગણીઓ, સંબંધો અને જીવનના અમૂલ્ય સંસ્મરણોને પણ સાચવી રાખે છે. ચાલો તો યાદોની આલ્બમના પાના ઉથલાવતા તસવીરોની દુનિયામાં પ્રવેશ કરીએ અને સાંભળીએ આજના કાર્યક્રમનું આ પ્રથમ ગીત.

શ્રોતા મિત્રો, ફોટોગ્રાફરનો એક ક્લિક માત્ર ચહેરો કેદ કરતો નથી, પરંતુ એક ક્ષણની ખુશી, ઉત્સાહ અને લાગણીઓને પણ પોતાની સાથે સાચવી લે છે. આપણે ઘણી વખત જૂના ફોટા જોઈએ છીએ અને વિચારીએ છીએ કે સમય કેટલો ઝડપથી પસાર થઈ ગયો, પરંતુ ફોટા એ સમયને થોડોક અટકાવી રાખે છે. ચાલો હવે સાંભળીએ એક એવું ગીત જેમાં તસવીર દ્વારા કોઈને નિહાળવાની સુંદર લાગણી વ્યક્ત થાય છે.

0: એક તસવીર ક્યારે હાજરી કરતા પણ વધુ નજીક લાગે છે. જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ દૂર હોય ત્યારે તેનો ફોટો આપણને તેની હાજરીનો અહેસાસ કરાવતો રહે છે. ઘરમાં રાખેલા જૂના આલ્બમ માત્ર ફોટાનો સંગ્રહ નથી હોતા, પરંતુ પરિવારના ઇતિહાસનું જીવંત પુસ્તક હોય છે. હવે સાંભળીએ એવું ગીત જેમાં કોઈએ પ્રેમથી સાચવી રાખેલી તસવીરની વાત છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

શ્રોતામિત્રો, એક સમય એવો હતો જ્યારે ફોટાની નકલ કરાવવા માટે ખાસ દુકાનમાં જવું પડતું. આજે તો એક ક્લિકમાં હજારો લોકોને ફોટો મોકલી શકાય છે. ટેકનોલોજીએ અંતર ઘટાડી દીધું છે. આજે તસવીરો માત્ર યાદો માટે નહીં, પરંતુ માહિતી, અભિવ્યક્તિ અને સંવાદનું પણ મહત્વનું માધ્યમ બની ગયું છે. ચાલો હવે ફોટાની દુનિયાના આ નવા રંગ સાથે સાંભળીએ આગળ.

આજના સમયમાં કદાચ સેલ્ફી જેટલો લોકપ્રિય શબ્દ બીજો કોઈ નથી. પ્રવાસ હોય, મિત્રો સાથે મુલાકાત હોય, પરિવાર સાથે ઉજવણી હોય કે કોઈ વિશેષ ક્ષણ હોય, સેલ્ફી હવે દરેક પ્રસંગનો એક ભાગ બની ગઈ છે. પરંતુ સેલ્ફી માત્ર પોતાનો ફોટો નથી, તે પોતાની ખુશીઓ, પોતાની સિદ્ધિઓ અને પોતાના અનુભવોને દુનિયા સાથે વહેંચવાનો એક માર્ગ બની ગઈ છે. ચાલો હવે માણીએ સેલ્ફીના આ યુગનું એક મસ્ત મસ્ત ગીત.

શ્રોતા મિત્રો, આજના ક્લિકનું સંગીત આ કાર્યક્રમમાં આપણે તસવીરોની એક અદ્ભુત સફર કરી. કેમેરાના શરૂઆતના દિવસોથી લઈ આજના સેલ્ફી યુગ સુધીની આ યાત્રામાં એક વાત સ્પષ્ટ થાય છે કે સાધનો બદલાયા છે, ટેકનોલોજી બદલાય છે, પરંતુ યાદોને સાચવવાની માનવની ઈચ્છા ક્યારેય બદલાય

નથી. ફોટોગ્રાફ્સ જીવનના એવા અરીસા છે જે માત્ર ચહેરા નથી બતાવતા, પરંતુ સમય, સંબંધો અને લાગણીઓની કહાની પણ કહે છે. વર્ષો પછી જ્યારે આપણે કોઈ જૂની તસવીર સામે ઉભા હોઈએ છીએ ત્યારે સમજાય છે કે સમય ભલે આગળ વધી ગયો હોય, પરંતુ કેટલીક પળો હજુ પણ એ તસવીરમાં જીવંત છે. ક્યારેક માતા પિતાની યુવાનીનો ફોટો, ક્યારેક બાળપણની શાળાનો ફોટો, ક્યારેક મિત્રો સાથેની મસ્તીનો ફોટો, તો ક્યારેક કોઈ એવી વ્યક્તિની તસવીર કે જે આપણી વચ્ચે નથી. આ બધું જોઈને સમજાય છે કે ફોટા માત્ર કાગળ કે સ્ક્રીન પરની છબીઓ નથી, તે આપણા જીવનની સૌથી કિંમતી લાગણીઓના ખજાના છે. તેથી ફોટા ખેંચતા રહો, પરંતુ માત્ર ચહેરા નહીં ક્ષણોને કેદ કરો, માત્ર દ્રશ્યો નહીં લાગણીઓને સાચવો. કારણ કે સમય આગળ વધી જશે, પરંતુ આજે ખેંચાયેલી એક તસવીર આવતીકાલે તમારી સૌથી સુંદર યાદ બની શકે છે. આજ ભાવના સાથે આજનો કાર્યક્રમ ક્લિકનું સંગીત અહીં જ પૂર્ણ કરીએ.

ફરી મળીશું નવી લાગણીઓ, નવા વિષય અને નવા ગીતો સાથે. ત્યાં સુધી હસતા રહો, યાદો બનાવતા રહો અને જીવનની દરેક સુંદર પળને તમારા હૃદયમાં અને તમારી તસવીરોમાં સાચવતા રહો. આજના કાર્યક્રમમાં જે ચિત્રપટની રચનાઓ ગુંજી તેના નામ આ મુજબ છે: મેરા ફેંસલા, લુકા છુપી, લાલ દુપટ્ટા મલમલકા, જય હો, બજરંગી ભાઈજાન અને સનમ તેરી કસમ.